મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

પોના પોણા બે વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને બે વાગ્યા સુધી. તો શ્રોતાઓ કહેવાય છે ને, નસીબનું ક્યારેય કોઈ છૂટવી શકતું નથી અને છૂટવી જાય તો એ ક્યારેય નસીબમાં હોતું નથી ને. અને જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે ને, ત્યારે ભાઈ કુદરત કોઈ આંગળી પકડવાવાળો કોઈને કોઈ મોકલી

કહીએ ને કે ભાઈ જિંદગીમાં દરેક વ્યક્તિને મહત્વ આપો, કારણ કે જે સારા હશે તે સાથ આપશે અને જે ખરાબ હશે તે તમને લાઈફમાં કંઈક ને કંઈક શીખ આપીને જશે. એની સાથે ગુજરાતી કાર્યક્રમના મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ ચાલ જીવી લઈએ એલ્બમમાંથી લેવામાં આવેલું ચાંદને કહોને.

બસ ભાઈ આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને એક પ્રેમ ભરેલું ગીત છોડીને જાઉં છું તમારા માટે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.